0: ట్రినీ ముల్కంజ జండన్ సాసింగ్ గారు సలాసి మునీర్ సుమేత్రిని ముల్కంజ సర్బరాహన్ జూ తస్వీరు బలగల్ وزیر اعظم شہباز شریف تاریخی معاہدے تے سہی کرن بعد دے پہنچی ویو پاکستان سعودی عرب ترکی اج سربراہ تاریخی دفاعی معاہدے تے سہی کیو
1: پاکستان عرب ترکی تے سید آصف